10,000 શૌચાલય એહી સંસ્થા દ્વારા નિર્માણ કરા જાય છે। સુનામી સમયરે તામિલનાડુ એવં અંદમાનરે એ વિશેષ સેવા કાર્ય મધ્ય કરીથિલે। તાંકર એહી સંસ્થા મહારાષ્ટ્ર દુર્ભિક્ષ પ્રપીડિત અંચળર લોકમાનંકુ અનેક સહાયતા પ્રદાન કરી છે। સે અનેક પુસ્તકર રચયિતા। એ પુસ્તક ગુડિક મરાઠી કન્નડ એવં ઇંગ્રજીરે પ્રકાશિત। 1995 તાંકુ બેસ્ટ ટીચર એવોર્ડ મિલા। 2001 ઓજસ્વીની પુરસ્કાર। 2006 સાહિત્ય ક્ષેત્રરે તાંકર અવદાન લાગી આરકે નારાયણ પુરસ્કાર ઓ સેહી વર્ષરે ભારત સરકાર તાંકુ પદ્મશ્રી પુરસ્કાર દેઇ ગૌરવાન્વિત કરીચંતિ। સત્યભામા વિદ્યાપીઠરુ તાંકુ સન્માનીય ડોક્ટરેટ પદવી મળે છે। 2021 પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત જેવું મહીયસી મહિલા અનાથંક લાગી સેવા કાર્ય કરુચંતિ સે હોઉચંતિ શ્રીમતી સિંધુતાઈ સપકાળ। 14 નવેમ્બર 1947 મહારાષ્ટ્રર વર્ધા જિલ્લાર નવરગાંવ ગ્રામરે તાંક જન્મ। ચાહુન થિલા વેળે ઝિયો જન્મ હેલા બોલી તાંક નામ ચિંધી મને ફટાકના રખાગલા। બાલ્ય વયસરે સે ગાઈ ચરૈવા કામ કરુથલે। ગોરુમાનંકુ ચરિવા પૈ છાડી દઈ સ્કૂલ જઈ ચતુર્થ શ્રેણી પર્યંત પાઠ પઢીલે। 9 વર્ષ વયસરે તાંકઠારુ 26 વર્ષ બડો થિબા શ્રીહરિ સપકાળંક સહ તાંકર વિવાહ હેલા। સાસુ ઘરે તાંકુ બહુ જંત્રણા દિયા જાઉથલા। સકાળુ ઉઠી સહ સહ ગોરુંકુ ચરૈવા કામ સે કરુથલે। તા સહ ગોબર ગોટૈવા કામ ભી કરુથલે કિંતુ તા પૈ તાંકુ કિછી ભી મજૂરી મિળુ નથલા। એહી ગોબરકુ ફોરેસ્ટવાલા નીલામ કરુથલે। પ્રથમ થર પાઈ સે વિદ્રોહ કરી લડાઈ આરંભ કલે। સેતેબેળે સે 9 માસર ગર્ભવતી થિલે। એ લડાઈ સે જીતિલે કિંતુ તાહાર જબરદસ્ત મૂલ્ય તાંકુ દવાકુ પડિલા। ગાંર જમીદારકુ ફોરેસ્ટવાલાંક પાખરુ જેવું પૈસા મિળુથલા તાહા બંધ હેલા। તેણુ જમીદાર દમડાજી અસ્તકર સિંધુતાઈંક પેટરે થિબા પિલા મોર બોલી પ્રચાર આરંભ કલે। તાંક સ્વામીંક મનરે સંદેહ સૃષ્ટિ હેલા। ઓ ગર્ભતી તાઈંકુ બેદમ મારી ઘરુ બહાર કરી ઉમુરસુ અવસ્થારે ગુહાળરે અને ફિંગી દેલે। સેઠી તાંકર ઝિયટી જન્મ હેલા। સ્વામી ઘરુ તડી દેબારુ ગાંવાલા મધ્ય તાંકુ ગારુ તડી દેલે। નિજ માં મધ્ય તાંકુ આશ્રય દેલા નાહી। છોટો ઝિયકુ ધરી પરભણી નાંદેડ ઓ મનમાડ સ્ટેશનરે ઓ રેલવેરે ભીક માગ્યો આરંભ કલે। જહાં ભીક મળીલા સ્ટેશનરે ભીક માગુથિવા સબુ ભિકારી માનંક સાંગરે મિસી બાંટી કુંટી ખાઉથલે। સેઈ માને 21 વર્ષ તાઈંકુ સુરક્ષા દેલે। બેળે બેળે સ્ટેશનરે ભીક ન મળે મસાણીકુ જઈ જહાં મળે તહા ખાઉથલે। મસાણીરે ફોપડા હોઉથિવા લુગાપટા પિંધુથલે। શેષકુ 1994 મસીહારે અનાથ પિલામાનંકુ સંભાળીવા પાઈ નિજ ઝિય મમતાકુ દગડુ હલવાઈ સંસ્થા માધ્યમરે શિક્ષા લાગી સેવા સદનરે દાખલ કેલે આઉ ચિંધીરુ નિજ સિંધુતાઈ હેલે। પરે પુણે પાખરે પુરંદર તાલુકારે કુંભાર વયણ ગારે અનાથ પિલાંક પાઈ મમતા બાલ સદન આરંભ કલે। પિલામાનંક પાઈ ખાદ્ય લુગાપટા ઓ અન્યાન્ય સુવિધા સંસ્થા તરફરૂ કરાગલા। એઠારે પડુથિવા પિલામાને આર્થિક દૃષ્ટિરૂ કીપરી સ્વાવલંબી હેબે સેથી લાગી તાંકુ માર્ગદર્શન શિક્ષા દિયાગલા। આર્થિક દૃષ્ટ્યા સબળ હેબા પરે એહી જુબક જુબંતીંકર લાગી યોગ્ય સાથી ખોજી તાંક વિવાહ આયોજન તાંક સંસ્થા કરુચી। આજી પર્યંત 2000 પાખાપાખી અનાથ પિલાંક સે માં હેલે। એહી સંસ્થારે બઢીથિવા પિલામાને આજી ઓકિલ ઇન્જિનિયર નર્સ હોઈ સુખી જીવન વ્યતીત કરુચંતિ। પિલામાને નિજર ના સહિત સિંધુતઈ સપકાળંક ના જોડીચંતિ। નિજ સંસ્થા પ્રચાર લાગી ઓ નિધિ સંકલન કરીવા હેતુ સે અમેરિકા મધ્ય જાઈથિલે। તાંક સહિત સે પ્રથમે જેવું અનાથ પિલાકુ આશ્રય દઈથલે સેહી દીપક સિંધુતઈ સપકાળંકુ સાંગરે નહી જાઈથલે। સેઠારે આંતરરાષ્ટ્રીય મરાઠી સાહિત્ય સંમેલનરે નિજ ભાષણ ઓ કાવ્ય દ્વારા સમાજકુ પ્રભાવિત કલે। તાંક ભાષણરે સે કહીલે રાશન મિળીવા પાઈ ભાષણ દબા જરૂરી। વિદેશરૂ અનુદાન મિળીવા સહજ હોઉ બેલી સે મધર ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થાર સ્થાપના કલે। આજી પર્યંત તાંકુ 750 રાષ્ટ્રીય એવં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળે છે। પદ્મશ્રી સહિત સે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સમાજભૂષણ પુરસ્કાર 2012 પાઈચંતિ। એહી મહીયસી મહિયા આમ સમસ્તંક પાઈ પ્રેરણાર સ્રોત હોઈ રહીબે।